0: ગુરુ ચરણોની હું રજકણ છું. ખૂબ જ સુંદર આ ગીત તમે મન્નાળેજીના અવાજમાં સાંભળ્યું અને ફિલ્મનું નામ ગુજરાતી ફિલ્મ હતી તાના રીરી નામ હતું. કાર્યક્રમનું નામ સાથ સંગાત. હું છું સાથી સંગાતી નીલમ દવે અને આજે તમે સમજી જ ગયા હશો કે કયા વિષય પર વાત થવાની છે. જે બિલકુલ આજે આપણે વાત કરીશું ગુરુ પૂર્ણિમા નિમિત્તે. જુલાઈની 29મી તારીખે એટલે કે બસ થોડાક જ દિવસોમાં, બે દિવસમાં છે આ ખૂબ જ એક સુંદર એવું ઉત્તમ પર્વ જ્યાં ગુરુની આરાધના થાય છે, ગુરુની પૂજા થાય છે. પહેલો સવાલ મારો તમારા બધા માટે, અને તમે જાણતા જ હશો કે કોઈ પણ તહેવાર હોય, તહેવાર નિમિત્તે ઘણા બધા સવાલ હોય છે, ઘણી બધી માહિતી તમે મને આપતા હો છો. થોડી ઘણી જે જાણકારી મને હોય છે, માહિતી, એ હું તમારા માટે લાવતી હોઉં છું. સવાલ છે મારો કે ગુરુ પૂર્ણિમાનું બીજું નામ શું છે, કયા નામે ગુરુ પૂર્ણિમાને ઓળખાય છે. કાર્યક્રમમાં તમારે કહેવાનું છે ગુરુ પૂર્ણિમાનું બીજું નામ, અને હું તમને સંભળાવી રહી છું એક સુંદર ગીત જે કવિતા કૃષ્ણમૂર્તિના અવાજમાં છે. એટલી બધી ગરમી છે કે વાલડાઓની વાત સાંભળીને પણ સારું લાગે. વાલડા આવે ના આવે એની અલગની વાત છે, વાદળ વરસે ના વરસે, પરંતુ સાંભળીએ ગીતો તો પણ સારું લાગે. કાર્યક્રમમાં તમારે કહેવાનું છે મને કે ગુરુ પૂર્ણિમાનું બીજું નામ. એન્ડ ફનીશ, યુ આર લાઈવ ઓન એર. યસ ફનીશ, યુ આર લાઈવ ઓન એર.
1: હેલો નીલમબેન.
0: યસ, બસ ગુડ સર, તમે કેમ છો?
1: બસ મજામાં.
0: જી, તમારું નામ શું? તમારા બધાના ઘણા બધા શુભેચ્છાઓ પણ છે, તો આવી જ રીતે શુભેચ્છાઓ રાખજો, કારણ કે ઈશ્વરના આશીર્વાદ ની શુભેચ્છાઓથી બધું શક્ય થાય. તો થેન્ક યુ સર. પણ તમારું નામ શું છે?
1: મારું નામ યજ્ઞેશ.
0: યજ્ઞેશ ભાઈ, તો બોલો તમે શું કહેશો કે આજે ગુરુ પૂર્ણિમા તો નથી, પરંતુ ગુરુ પૂર્ણિમાનું બીજું નામ શું છે?
1: વ્યાસ પૂર્ણિમા કહેવાય.
0: વ્યાસ પૂર્ણિમા કહેવાય. જી, અને એનું કારણ ખબર છે તમને?
1: યા, વ્યાસ ગુરુ વોઝ કન્સિડર્ડ ધ ફર્સ્ટ ગુરુ, આઈ મીન શું કહેવાય, બહુ મોટા ગુરુ.
0: જી જી જી,
1: કરેક્ટ. હવે યાદ નથી આવતું.
0: બિલકુલ બિલકુલ. થેન્ક યુ સો મચ યજ્ઞેશ ભાઈ. કાર્યક્રમ સાંભળતા રહો. અને સવાલ છે મારો કે ગુરુ પૂર્ણિમાનું બીજું નામ શું છે. તમે પણ તમારો અભિપ્રાય, તમારો મંતવ્ય જે પણ જણાવી શકો છો. 9722355555.

0: ગુરુ પૂર્ણિમાનું બીજું નામ કહેશો તમે મને અને ફનીશા યોર લાઈવ ઓન એર.
1: નીલમબેન, તમને તો હું 1998 થી જાણું છું.
0: એટલે હવે બધા
1: ત્યાંથી તમે રેડિયા ઉપર છો. ચાર માલિકો બદલાઈ ગયા ફનીશિયાના, પણ તમે ત્યાંના ત્યાં જ છો.
0: તો બસ હવે હું
1: એટલે એને નથી કરતો. હા
0: જી, એને હું ઈશ્વરના આશીર્વાદ ગણીશ સર. અને વાર લાવ્યો ને બતાવો જી. બિલકુલ,
1: 28 વર્ષથી હું તમને સાંભળું છું.
0: જી સર.
1: હા, મારું નામ આનંદ પટેલ, ઓરિજિનલ ગાર્લેન્ડ, હવે મિકીની. બહુ ફોન નથી કરતો, ફોન એશિયામાં માલિકો બદલાઈ ગયા.
0: જી
1: હા, પણ તમને મારી ભૂલ ના થાય તો 28 વર્ષ થયા. હમણાં જિજ્ઞેશભાઈએ જે કીધું એમને કહો, વ્યાસ ગુરુ નહીં, વ્યાસ મુનિ.
0: જી જી સર,
1: સૌથી મોટા મુનિવર હતા.
0: જી,
1: સૌથી મોટા એટલે શબ્દ એક જ છે, મુનિ બોલો કે ગુરુ બોલો.
0: જી જી.
1: પણ સૌથી મોટા વ્યાસ મુનિ, અને એમણે જે મહાભારત રચ્યું, કે મહાભારત એમના આંખો નીચે થયું બધું. એટલે જિજ્ઞેશભાઈ ને મારાથી ઉંમરમાં મોટા છે.
0: આનંદ પટેલ જી, થેન્ક યુ સો મચ. એક બિલકુલ હું એક વાત કહેવા માંગીશ, કદાચ ઓફ એર ટોપિક થઈ જશે. મારા બધા જ શ્રોતાઓનો હું ખૂબ ખૂબ મનથી આભાર માનતી હોઉં છું ખરેખર, કારણ કે મને ખબર છે કે ક્યારેક પણ તમે જે પણ કામ કરતા હો એને મૂકીને એને ડ્રોપ કરીને ફોન લગાડવો એ બહુ મોટી વસ્તુ છે. અને આઈ નો ફોનની અહીંયા ટેકનિકલિટીઝ એટલી બધી ખરાબ હોય છે, કોઈના બી કોઈ બી સ્ટુડિયોની વાત છે, જસ્ટ મારા સ્ટુડિયોની વાત નથી, કે તમારે ઘણી બધી વાર રાહ જોવી પડે. એટલી બધી લાઇન્સ એકી સાથે જ્યારે આવતી હોય ત્યારે તમારે ધીરજ રાખીને તમારા નંબરની તમે રાહ જોતા હો છો, ઓન એર આવવા કે ઓફ એર આવવા માટે. અને તમારો જે પણ અભિપ્રાય, તમારા જે પણ જવાબ આપતા હો છો, તો ખરેખર હું એની આભારી છું. અને દરેક શ્રોતાઓને એટલું કહેવા માંગીશ કે દરેક શ્રોતાને જેને હું ઓનર લેતી હોઉં છું, આ કોઈ પરીક્ષા નથી હોતી કોણ સાચું કોણ ખોટું, બધાના અભિપ્રાય મંતવ્ય હોય છે. સો તમારો જે પણ અભિપ્રાય હોય, તમારી જે પણ માહિતી હોય, એનું ખૂબ માનપૂર્વક જોતી હોઉં છું. સો ઓફકોર્સ તમારા પણ અભિપ્રાય હોઈ શકે. અને એક ખાસ બીજી વિનંતી એ પણ કરીશ કે બને ત્યાં સુધી હું એવું નહીં ઈચ્છું કે કોઈ એક શ્રોતા બીજા શ્રોતા માટે કોઈ પણ જાતની ટિપ્પણી કરે. પણ એની વે વ્યાસ પૂર્ણિમા કેમ કહેવાય છે એનું કારણ પણ હું તમને કહીશ. અને વન્સ અગેન, તમે સાંભળ્યું તેમ ઘણા વર્ષોથી ઈશ્વરના આશીર્વાદથી હું ફક્ત એ માનીશ કે કદાચ નાનપણથી જ મારા હાથમાં માઇક હતો, બોલતા પછી શીખી હોઈશ, માઇક પર બોલતા પહેલાં શીખી નાનપણથી. સો ઈશ્વરના આશીર્વાદથી તમારી સમક્ષ છું, અને હું એટલા માટે દરેક સાથી સંગાતીઓનો બહુ મનપૂર્વક આભાર માનું છું. પ્લેટફોર્મ બદલાઈ શકે, અને મેં કહ્યું તેમ ઇટ્સ એન ઓફ એર ટોપિક, પ્લેટફોર્મ બદલાઈ શકે, નામ બદલાઈ શકે, પરંતુ જે ઈશ્વરના આશીર્વાદ છે મારી સાથે રહે હંમેશા, હું એની ઈચ્છા રાખું છું, પ્રાર્થના કરું છું. અને તમારો સાથ સંગાત રહે એની પણ પ્રાર્થના કરું છું, કારણ કે તમારા સાથ સંગાત વગર આ શક્ય નથી. ને એટલા માટે જ મેં કહ્યું તેમ દરેક શ્રોતા મારા માટે ઘણા અગત્યના છે. દરેક શ્રોતા જે સમય કાઢીને ફોન કરતા હશે એ પણ અગત્યના છે. તમે કદાચ કોઈ દિવસ ફોન નહીં કર્યો હોય તો પણ તમે એટલા જ અગત્યના છો આ કાર્યક્રમ માટે. બની શકે કે તમે ઘણા વર્ષોથી ને દશકોથી મને સાંભળતા હો, એટલા જ તમે મારા માટે અગત્યના છે. ભણી શકે તમારા માટે કદાચ આ પહેલો રવિવાર હોય કે તમે મને સાંભળી રહ્યા હો, તમે પણ મારા માટે એટલા જ અગત્યના છો. કારણ કે એક જે ભાઈએ કહ્યું તેમ વર્ષો બદલાઈ શકે, દશકો બદલાઈ શકે, પ્લેટફોર્મ્સ બદલાઈ શકે, પણ હું ઈશ્વરને એટલી જ પ્રાર્થના કરું છું કે મારું જે માધ્યમ છે તમારા સુધી પહોંચવાનું એ ક્યારેય ન બદલાય.

अषाढ़ पूर्णिमा, अषाढ़ महीनो चाले छे। जी हाँ मित्रों, अने अषाढ़नी पूर्णिमा छे 29 जुलाईए। तमे जो अषाढ़ पूर्णिमाना दिवसे कोई खास कार्यक्रम करवा मांगता हो, गुरु कोई ने मानता हो, तो तमारा माटे घणो विशेष दिवस हशे। आई नो, व्यास पूर्णिमा एटला माटे कहेवाय छे। तमे एमने गुरु कहो कि मुनि कहो कि जे पण तमे एमने संबोधन करवा मांगता हो, व्यास जयंती छे। जी हाँ, ए दिवसे श्री व्यास भगवाननो जन्म थयो हतो, અને એટલા માટે ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય અને વ્યાસ જયંતી પણ કહેવાય છે। સો આ તો થઈ ગઈ વ્યાસ પૂર્ણિમાની વાત। ઘણા કોઈ પણ તહેવારની વાત હોય, તહેવાર તો દર વર્ષે આવે, રાઈટ? હવે મારે હંમેશા હું વિચારતી હોઉં કે એવું કંઈક કરું કે જે ગયા વર્ષે ના કર્યું હોય। કેટલા બધા વર્ષોનો રેકોર્ડ હોય મારી પાસે, રેકોર્ડ ઇન ધ સેન્સ કે એટલીસ્ટ મને તો યાદ હોય કે મેં કઈ માહિતી તમારી સાથે શેર કરી છે, કઈ નથી કરી। અને મારા જે જૂના શ્રોતા હશે એમને પણ યાદ હશે કે આ તો થઈ ગયેલી માહિતી છે। એટલે મારું મોટી મારી વાત એ હોઈ શકે કે મારે એ વિચારવાનું કે કઈ માહિતી મેં તમારી સાથે શેર નથી કરી। તહેવાર એક જ હોઈ શકે, તહેવાર વર્ષોના વર્ષો એક જ આવતા હોય, આપણે ઉજવણી પણ કરતા હોઈએ, પણ મારો એક ઉદ્દેશ હોય છે કે હું એવી કંઈક માહિતી લાવું કે જે મેં પહેલાં તમારી સાથે શેર ના કરી હોય। દરેક વખતે હું કંઈક ખોદવાનો પ્રયત્ન કરતી હોઉં એમાંથી જ, કે કંઈક ખોદીને મને એક નવું નંગ મળી જાય કોઈ તહેવારનું। તો આજે જે મેં માહિતી વિચારી છે એ છે કે દરેક ભગવાનને અને ઈશ્વર વિભૂતિઓની આપણે વાત કરી છે, જેમને પોતે ગુરુ માન્યા છે કોઈક ને કોઈક રીતે, તે જ રીતે શ્રી દત્તાત્રેય ભગવાને પણ, જી હા, પોતે ગુરુ હતા। એમના 24 ગુરુ હતા, ચલો એ પણ હું તમને નામ આપી દઉં છું। અને એ 24 ગુરુઓની હું વાત કરીશ તમારી સાથે કે કયા હતા। તમે કંઈ જાણતા હો તો બિલકુલ તમે મને કહી શકો છો કે દત્તાત્રેય ભગવાન માટે તમે ગુરુ જે હતા દત્તાત્રેય ભગવાનના, જી હા, દત્તાત્રેય ભગવાનને તમે પોતે ગુરુ, બ્રહ્મા ગુરુ, વિષ્ણુ ગુરુ, મહેશ્વર કરીને આપણે એમની સ્તુતિ કરતા હોય છે, પરંતુ શ્રી દત્તાત્રેયજીએ પણ ગુરુ માન્યા હતા એક નહીં 24 ગુરુઓ। કયા કયા કહીશ તમને આ ગીત અને કમર્શિયલ બ્રેક બાદ।

0: હાલકાના મને દ્વારિકા દેખાડ ખૂબ જ સુંદર અવાજ તમે જે સાંભળ્યો એ છે કૈરવી બૂચનો. જી હા, અને એની સાથે સાથે હું અમારા પ્રાયોજક માય ટાઈમ ઇક્વિટીનો આભાર માનવા માંગીશ, જેમનો નંબર છે 4697021272. વન્સ અગેન, ઇટ ઇઝ 4697021272. ઇન્વેસ્ટમેન્ટ માટે આપણા સૌથી મોટી આપણી જે સ્ટ્રેન્થ છે ને દેસીઝની, અને દેસીઝમાં બધા આવી ગયા, નોન વાઇટ્સ એટલે દેસીઝ, રાઈટ? આપણા દેસીઝની સૌથી મોટી સ્ટ્રેન્થ છે આપણું ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. આપણે બધા, એટલે હું નહીં, આમ આઈ એમ શ્યોર બધા ગાયઝ કેટેગરીની વાત કરું છું, આઈ એમ શ્યોર સ્ત્રીઓ બી કરતી હશે, પણ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી બધાની બહુ સ્ટ્રોંગ હોય દેસીઝની. તો એ બધામાં તમને હેલ્પ કરી શકે છે માય ટાઈમ ઇક્વિટી સીપીએ સુધીર પાઈ. નંબર છે એમનો 4697021272. વન્સ અગેન, ઇટ ઇઝ માય ટાઈમ ઇક્વિટી, અને એમની વેબસાઇટ છે mytimeequity.com. હું છું નીલમ દવે. ખૂબ ખૂબ આભાર તમારા બધાના ફોન કોલ્સ માટે, પ્રેમ માટે, સાથ માટે, સંગાથ માટે. ઈશ્વરના આશીર્વાદ મારી સાથે, તમારી સાથે અને કાર્યક્રમમાં રહે એ જ પ્રાર્થના. જઈશું આપણે કમર્શિયલ બ્રેકમાં. કમર્શિયલ બ્રેક બાદ હું તમારી સાથે વાત કરીશ કે ભગવાન દત્તાત્રેયના 24 ગુરુ હતા, એક નહીં 24 ગુરુ. 24 ગુરુની વાત કરીશ, અને એમાંથી કંઈક સવાલ પણ તમને હું પૂછીશ, અને એની સાથે સાથે પૂછીશ તમે શું જાણો છો એમના 24 ગુરુઓ માટે. કાર્યક્રમ સાંભળતા રહો, તમારા સાથ સાથે, સંગાત સાથે, ઓન 104.9.
1: 2026 મેં આપકી રાશિ કે લિયે ધન ઓર સફળતા કે યોગ હૈ.
2: અરે સુન, યે એસ્ટ્રોલોજર બોલ રહા હૈ 2026 તેરી રાશિ વાલો કે લિયે બહોત લકી હૈ.
3: માં, રીલ્સ પે સબ લકી હી હોતે હૈ, જેનેરિક પ્રેડિક્શન્સ સબકો થોડી હેલ્પ કરતી હૈ, તો ફિર અગર રીઅલ ક્લેરિટી ચાહિયે તો પર્સનલાઇઝ્ડ ગાઈડન્સ લો.
4: ગાઈડન્સ કી બાત હો તો એક હી નામ હૈ, પંડિત રામ તુલસી. जहाँ एस्ट्रोलॉजी सिर्फ राशियों तक लिमिटेड नहीं, बल्कि आपकी पर्सनल जर्नी के हिसाब से गाइड करता है. करियर हो, स्टडीज, शादी या फ्यूचर प्लानिंग, हर डिसीजन अब होगा क्लियर और कॉन्फिडेंट.
3: कॉल पंडित राम तुलसी एट 9797972654 और विजिट astroramji.com.
5: आर यू लुकिंग फॉर अ स्मार्टर अप्रोच टू रिड्यूसिंग टैक्सेस व्हाइल बिल्डिंग एंड प्रिजर्विंग वेल्थ? माय टाइम इक्विटी, अ रजिस्टर्ड इन्वेस्टमेंट एडवाइजरी फर्म लेड बाय सीपीए सुधीर पाई, ऑफर्स एक्टिव पोर्टफोलियो मैनेजमेंट, स्ट्रक्चर्ड नोट्स, टैक्स एंड फाइनेंशियल प्लानिंग, रियल एस्टेट strategies, AI and late-stage pre-IPO opportunities and other alternative investments. Learn how a personalized strategy can help you pursue your financial goals. Visit mytimeequity.com or call 972-330-2771.
6: My Time Equity is a fee-based registered investment advisory firm. This advertisement is for informational purposes only and does not constitute investment, legal or tax advice. Investing involves risk, including the possible loss of principal.
7: Dude, life mein kuch aisa karna hai, jisme mein फ्रंट पेज पे रहूं.
8: फ्रंट पेज का तो पता नहीं, बट तेरा पेज 3 में होना मेरी गारंटी है.
7: कैसे?
8: पेज 3 ईटरी?
7: नो, नॉट अनदर रेस्टोरेंट अगेन.
8: डूड, इट्स पेज 3. स्टार्ट विद द बार, सिग्नेचर कॉकटेल्स, क्लासिक पोर्स एंड द फूड क्राफ्टेड टू सूट एवरी क्रेविंग, एवरी एपेटाइट.
7: मतलब ग्रेट फूड, ग्रेट ड्रिंक्स एंड ग्रेट कंपनी, यानी कि मैं.
9: पेज 3 ईटरी, ईट, सिप, गॉसिप, रिपीट.
10: आजा मेरी गाड़ी में बैठ जा.
11: बैठ जाऊं? पक्का? कल ही तो तेरी गाड़ी ने सिग्नल पे दम तोड़ दिया था.
12: वो थोड़ा ओवरहीटिंग था.
11: थोड़ा? तेरी गाड़ी डेट पे कम, वर्कशॉप के मूड में ज्यादा लग रही है.
13: अगर आपकी गाड़ी भी रोज नए नखरे दिखा रही है, टेक इट टू ऑनेस्टी ऑटोमोटिव
14: इन प्लेनो. एक्सपर्ट डायग्नोस्टिक्स, मेंटेनेंस, रिपेयर्स, ऑनेस्ट प्राइसिंग, और हाँ, कंपटीटर कोर्ट मैच भी. कॉल 4692983870. पहले गाड़ी ठीक कराओ, फिर कॉन्फिडेंटली बोलो
10: आजा मेरी गाड़ी में बैठ जा.
6: Who are the employees your company simply cannot afford to lose? And are you doing enough to reward and retain them? An executive bonus plan using life insurance can be a flexible way to offer select key employees valuable protection today and potential future benefits later. To learn whether this strategy may fit your business, visit shopcompareinsure.com to get started. Call 469-789-3603. That's shopcompareinsure.com. Your 360 insurance solution. Products subject to carrier approval, policy terms and state availability. Guarantees depend on the issuing carrier. Consult qualified legal and tax professionals before implementing any business insurance strategy. Not legal, tax, investment or financial advice.
15: Yaar, mere phone mein hum dono ke kitne selfies hai yaar.
16: To chal, un selfies se pizzas khate hain.
15: What?
17: This friendship day, bring your friendship to Fun Pizza Kitchen. Post a selfie with your friends on Instagram, tag Fun Pizza Kitchen and enjoy 10% off your bill or a free garlic bread. Offer valid till August 3rd. Visit funpizzakitchen.com for more details.
5: This 15th of August, don't just celebrate Independence Day, celebrate it the Indian way. Join India Association of North Texas's Anand Bazaar 2026 at the Comerica Center in Frisco, Saturday from 2 p.m. onwards on the 15th of August. Experience a grand Independence Day parade, authentic Indian food, colorful cultural performances, live music, shopping, family fun, and an unforgettable celebration of India's independence. And the best part? It's completely indoors and free for everyone. Let's celebrate India's 80th Independence Day with the entire community.

ધીમો ધીમો પડ ભાઈ, પણ પડ. વરસાદને કહી રહી છું કે ધીમો ધીમો પડ, પણ વરસાદ આવે. કારણ કે મુંબઈના જ્યારે પણ હું સમાચાર સાંભળતી હોઉં, મુંબઈમાં ધોધમાર વરસાદ, ત્યારે મને એમ થાય કે થોડો મુંબઈનો વરસાદ અહીંયા આવી જાય. આઈ થિંક ગુજરાતમાં પણ એટલો બધો વરસાદ છે, રાઈટ? વેલ, મુંબઈમાં અને ગુજરાત તે બધે તો અષાઢ, શ્રાવણ, ભાદરવો એ સિઝન જ છે. અહીંયા આપણે ડાલસમાં એવી કોઈ સિઝન કે ઋતુ હોતી નથી. આપણે ડાલસમાં એક જ ઋતુ છે, બે જ ઋતુ છે, ગરમી અને અથવા તો ઠંડી. વરસાદની મહેરબાની થાય, વર્ષારાણીની તો વચ્ચે વચ્ચે પડી જાય, પરંતુ ઋતુ જેવું કાંઈ નથી. હું છું નીલમ દવે, તમારી સાથી સંગાથી, અને દર રવિવારે બપોરે 104.9 FM. તો દત્તાત્રેયના 24 ગુરુની હું વાત કરી રહી હતી કે દત્તાત્રેયના, જી હા, ગુરુ દત્તાત્રેય પણ 24 ગુરુ બનાવ્યા હતા. અને એમને આપણે હંમેશા પૂછતા હોઈએ છીએ, તમે દત્ત ભગવાનને પૂછતા હશો, દત્ત બાવની કરતા હશો, વગેરે વગેરે. સો દત્તાત્રેય ગુરુના જે ગુરુ હતા, અને એમનો જે એક વાત હતી એમની, એમણે મનુષ્યને ગુરુ નથી માન્યા. કોઈ પણ મનુષ્ય એમના ગુરુ નથી, કારણ કે પોતે જ બ્રહ્મા વિષ્ણુ મહેશના અવતાર હતા. એટલે એમણે કોઈ ઈશ્વરને કે કોઈ વિભૂતિને કે મનુષ્યને અવતાર નથી માન્યા. એમણે જે આપણી આજુબાજુની વસ્તુઓ છે એમને ગુરુ માન્યા હતા. દાખલા તરીકે 24 ગુરુની હું વાત કરીશ, અને વચમાં કંઈક સવાલ પણ પૂછીશ. પૃથ્વી એમની ગુરુ હતી. એમ કહેતા હતા કે પૃથ્વી પાસેથી જો આપણે કંઈક શીખીએ તો એ છે સહનશીલતા, ક્ષમા અને પરોપકાર. એ પૃથ્વી પાસેથી શીખીએ છીએ. આકાશ પાસેથી તો આટલું વિશાળ છે છતાં પણ નિર્લેપતા. એવી રીતે ઘણા બધા અલગ અલગ તત્વોમાંથી. સો વાયુ એટલે કે હવા પણ એમનો એક ગુરુ હતો. તો હવે હું તમને પૂછીશ એ સવાલ કે વાયુ પાસેથી દત્તાત્રેય ભગવાને વાયુને પણ ગુરુ, વાયુ એટલે કે હવા, તો એમની પાસેથી શું શીખવાનું હોય? પૃથ્વી પાસેથી સહનશીલતા, આકાશ પાસેથી વિશાળતા, સમુદ્ર, જળ, દરેકે દરેક વસ્તુની હું તમને કહીશ જેટલો સમય રહેશે. પરંતુ એમણે કહ્યું હતું કે વાયુ પણ મારો ગુરુ છે, હવા. તો હવે હું તમને પૂછીશ કે હવાને ગુરુ કેવી રીતે બનાવાય? હવા પાસેથી તમે શું શીખો છો? આપણે જે વાયુ છે એની પાસેથી તમે શું શીખો છો? કાર્યક્રમનું નામ સાત સંગાત, અને તમારે મને કહેવાનું છે કે હવા પાસેથી કે વાયુ પાસેથી શીખાય શું. 9722355555 કહેશો તમે મને, અને હું તમને સંભળાવું છું આ ગીત, સુંદર ગીત. ત્યાં સુધી હું લઈશ તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કે હવા કે વાયુને ગુરુ કેવી રીતે બનાવાય.

સાંતવની ત્રિવેદીના અવાજમાં ખૂબ જ સુંદર ગીત સાંભળ્યું અને મેં સવાલ પૂછ્યો છે અને મને નવાઈ લાગે છે કે હજી બધી મને એટલા બધા કોલ્સ નથી આવ્યા. અભિપ્રાય જ પૂછી રહી છું. મેં કહ્યું તેમ અહીંયા કોઈ પરીક્ષા નથી હોતી, કોઈ ગ્રેડિંગ નથી હોતું કે ભાઈ તમને A+ આવ્યું કે B આવ્યું કે C આવ્યું. તમારા જવાબ, તમારો સાથ સંઘાત વધારે અગત્યનો છે. અને સવાલ છે, ફરીથી રિપીટ કરું છું કે હવા સી 24 જે ગુરુ હતા શ્રી દત્તાત્રેયના, એ અલગ અલગ આપણા જ તત્વો હતા. આપણા દુનિયામાં અલગ અલગ તત્વો, કોઈક પ્રાણી પાસેથી પક્ષી પાસેથી એમણે અલગ અલગ શીખ્યું હતું. સો એ બધાની જ વાત આજે શક્ય કદાચ નહીં થાય, પરંતુ હું મેં કહ્યું તેમ પૃથ્વી સહનશીલતા શીખવાડે છે, ગગન જે છે આકાર છે, વ્યાપ્તતા સર્વત્ર વ્યાપ્તતા અને પરંતુ નિર્લેપતા, જળ પવિત્રતા શીખવાડે છે, તો વાયુ તમને શું શીખવાડે છે? કાર્યક્રમમાં તમારા અભિપ્રાય, તમારા જવાબો, તમારો સાથ સંગાથ, અને જો તમે મને નહીં કહો આ ગીત બાદ, ત્યારે હું તમને કહીશ કે વાયુ આપણને શું શીખવાડે છે. 972-235-55-55. હવા જે છે તમે એને જોઈ નથી શકતા, રાઈટ? તમે હવાને જોઈ શકો છો? નથી જોઈ શકતા. તો હવે વિચારી શું કે તમે વાયુ પાસેથી શું શીખી શકો. કાર્યક્રમનું નામ સાથ સંગાથ, અને તમારે કહેવાનું છે મને વાયુનો ગુણધર્મ અને વાયુને ગુરુ કેમ બનાવાય.

0: સવાલ મેં પૂછ્યો છે અને એક બે ઓફ એર કોલ્સ મેં લીધા, તો બિલકુલ મેં કહ્યું તેમ દરેકને પોતાનો હક છે અભિપ્રાય અને મંતવ્ય આપવાનો. તમે પણ આપી શકો છો કે હવા કે વાયુને તમે કઈ રીતે એને ગુરુ બનાવશો, તમે એમાંથી શું જોશો, શું ગ્રહણ કરી શકશો. કોઈ કોલ ઓલરેડી લઈશું. એન્ડ ફનીશા, તમારો જવાબ પ્લીઝ. યુ આર લાઈવ ઓન એર.
1: સુગંધનો ગુણ આપણને શીખવે છે.
0: વેરી ગુડ, થેન્ક યુ સો મચ. અને મેં કહ્યું તેમ દરેકના વિચારો અલગ હોઈ શકે, અભિપ્રાય અલગ હોઈ શકે, તો તમે પણ મને વિચારીને કહો કે તમે શું કરશો, તમે તમને શું લાગે છે કે આપણે શું શીખીએ છીએ વાયુ પાસેથી. તો હવે સમય ઓછો છે એટલે હું તમને કહું છું કે દત્તાત્રેય જ્યારે 24 ગુરુ બનાવ્યા હતા અને એમનું કહેવું હતું કે વાયુ સંગ દોષથી મુક્ત રહે છે. હવા તમે જુઓ બધે જ છે, રાઈટ? તમારી સાથે હવા ન હોય તો તમે કૈલાશ પર્વત પર હોવ, ગામ કે માઉન્ટ એવરેસ્ટ પર તમે જાઓ, હવા વગર તમને શું થાય એની કલ્પના તમે એક મિનિટ માટે કરો ત્યારે ખબર પડે કે એકદમ હાઈ ઓલ્ટિટ્યૂડમાં જ્યારે ઓક્સિજન ન મળે, હવા ન હોય ત્યારે કેવું થાય. તો વેલ, હવા તમારી સાથે હોય છે કારણ કે એ જ તમારી માટે તમારું જીવન પર્યાપ્ત થિંગ છે, રાઈટ? ઓક્સિજન કે હવા તમે જે પણ કહો. હવે એ હવાને છતાં પણ, તમારી સાથે હોવા છતાં પણ તમારા સાથે નથી, તમે એને જોઈ નથી શકતા. તમારી સાથે છે પરંતુ તમારી સાથે નથી. તમે હવાને કોઈ જોઈ ના શકો, તમે એને ખાલી અનુભવી શકો છો, કોઈના મોહમાં નથી. સો દત્તાત્રેયનું કહેવું હતું કે વાયુ તમને સંગ દોષથી મુક્ત રહેતા શીખવાડે છે. તમારે કોઈ પણ, તમે કોઈનો સંગ દોષ કરો, સંગ કરો, તમે કોઈની સાથે રહો, પરંતુ જરૂરી નથી કે તમને હંમેશા એ તમારી સાથેને સાથે તમને દેખાઈ શકે. તમારા માતા પિતા હોય કે તમારા કોઈ પણ તમારા સ્નેહીજનો હોય, તો હવાની જેમ તમારી એની જે હાજરી છે, એમની જે પ્રેઝન્સ છે, તમારા જીવનમાં રહી શકે, તમને એમને અનુભવી શકો. કદાચ એવું બની શકે હોય, અનફોર્ચ્યુનેટલી દુર્ભાગ્યવશ તમારી જીવનમાં તમારા માતા પિતા કે તમારા કોઈ સ્નેહીજન ન રહ્યા હોય, તમે હંમેશા એમની હાજરી અનુભવતા હશો. તમને હંમેશા લાગે કે મારા જીવનમાં ડગલે ને પગલે છે, ક્યાંક ને ક્યાંક છે. તો એ છે હવાનો ગુણધર્મ કે સંગ દોષથી મુક્ત. તમે જ્યાં છો એ અનુભવી શકો પરંતુ તમને એ દેખાતા નથી. તે જ રીતે દત્તાત્રેય ગુરુએ કહ્યું કે અગ્નિ તેજસ્વી બનવું અને દરેક વસ્તુને પવિત્ર કરવી. અગ્નિનું કામ છે કે તમારે અગ્નિમાં તમે જે પણ નાખો, જે આહુતિ આપો, અગ્નિ પવિત્ર કરીને તમને આપે. ચંદ્ર જે છે, ચંદ્રમાં એની કળા ઓછી બધી થઈ જાય. તમે જો પૂનમથી લઈને અમાસ સુધી એની કેટલી બધી કળાઓ બદલાતી હોય, છતાં સ્વભાવ અટલ રાખવો, એટલે કે તમારું મન છે એ હંમેશા અટલ રાખવું. તમારા જીવનમાં કોઈ પણ પરિવર્તન આવી શકે, તમારા શારીરિકમાં પરિવર્તન આવશે કારણ કે ચંદ્રનું સ્વરૂપ બદલાય છે, પરંતુ ચંદ્રની જે ઠંડક છે એટલી જ રહે છે. સૂર્ય જે છે, આપણે શીખવાડે છે કે પ્રકાશ અને ઊર્જા આપવી. તમે હંમેશા સૂર્ય ભગવાન તમને ઊર્જા આપે છે, પ્રકાશ આપે છે. તો તે જ રીતે એમણે જેમ પૃથ્વીના અલગ અલગ તત્વો, કુદરતના અલગ અલગ તત્વો પાસેથી શીખ્યા, એમ એ અલગ અલગ જીવજંતુ અને પ્રાણીઓ પાસેથી પણ શીખ્યા. તો હવે હું તમને પૂછીશ, મારી પાસે અને ઘણા બધા હું જોઈ રહી છું કે અહીંયા ઘણા બધા એમના બીજા પણ ગુરુઓ છે. દાખલા તરીકે પતંગિયો એમનો ગુરુ છે, સમુદ્ર, ભમરો, હાથી, મધમાખી, હરણ અને પક્ષી જે છે, બાળક છે, કન્યા, સાપ, કોળીઓ, અળસિયું, બહુ બધા ગુરુ છે. અને હું વિચારું છું કે તમને કઈ રીતે હું હવે પૂછું કે સમય ઓછો છે અને એવું કયું તમને કહું. ચલો પતંગિયાનો પૂછો છો, હાઉ અબાઉટ ધેટ? પતંગિયોને તમે ગુરુ કેમ બનાવો? પતંગિયાનો એવો કયો ગુણધર્મ છે કે પતંગિયા પાસેથી ગુણધર્મ કરતાં બી તમે શું શીખો છો? પતંગિયાના જીવનમાંથી તમે શું શીખો છો તમે મને કહો. 972-235-5555 કે પતંગિયું તમારા જીવનમાં તમને શું શીખવાડે છે. 972-235-5555.

પતંગિયો તમને એમ શીખવાડે છે કે આકર્ષણ પાછળ આંધળી દોડ વિનાશ તરફ લઈ જાય. પતંગિયો જે હોય છે એવું શીખવાડે છે કે તમે જ્યારે જુઓ આ પતંગિયો જ્યારે ફૂલની અંદર ફૂલની પાંખડીઓમાં હોય છે અને જ્યારે રાત પડી જાય ત્યારે ફૂલની પાંખડીઓમાં એનું નષ્ટ થઈ શકે, કારણ કે ત્યારે એ પુરાઈ જાય છે. એટલે પતંગિયો તમને શીખવાડે છે, પતંગિયો પાસેથી જો શીખવાનું હોય કે તમે કોઈ પણ મોહમાં કે આકર્ષણમાં તમે હો તો એ તમારા જીવનનું વિનાશકારક કારણ થઈ શકે છે. તો ભાઈ જુઓ, પતંગિયા પાસેથી પણ ગુરુને બનાવી શકાય. સો દત્તાત્રેયનું કેવું હતું કે તમે એવું ના માનો કે ગુરુ એટલે કોઈ બહુ તપસ્વી કે બહુ સાધુ જેણે બહુ બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય અને એને કંઈક ને કંઈક એમની પાસે ચમત્કારિક વસ્તુ હોય ને તમે એમની પાસે જઈ રહો, તમે એટલે કોઈ મંત્ર આપ્યો એટલે આપણો ઉદ્ધાર થઈ ગયો, એવું નથી. દત્તાત્રેય ભગવાને કહ્યું હતું કે તમારી આજુબાજુ જે પણ વસ્તુ હોય, કુદરતના તત્વ, પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુ, દરેક વસ્તુ પાસેથી તમે શીખી શકો. તો હવે મારી પાસે સમય ઓછો છે અને મને એમ થાય છે કે હું એકલી એકલી જાબ આપું છું એવું ના ચાલે. સાથ સંગાતનો અર્થ થાય છે તમારો સાથ અને મારો સંગાત, રાઈટ? એટલે હું એકલી સવાલ પૂછું, એકલી જવાબ આપું, તમારે પણ જવાબ આપવાના છે અને આમ પણ સમય ઓછો છે. તો આ બીજા બધા જે ગુરુઓ એમણે બનાવ્યા છે એની વાત આપણે કરીશું ક્યારેક પછી ફરીથી એક વખત. પરંતુ મેં કહ્યું તેમ એમના 24 ગુરુ હતા અને 24 થી 24 ગુરુના નામ પૃથ્વી, વાયુ, આકાશ, જળ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, કબૂતર, અજગર, સમુદ્ર, પતંગિયું, મધમાખી, હાથી, હરણ, માછલી, પિંગળા અને એની સાથે સાથે શિકારી, પક્ષી, બાળક, કન્યા, બાણકાર, સર્પ એટલે કે સાપ, કરોળિયો, ભ્રમર, આ બધા જ એમણે ગુરુ બનાવ્યા હતા. અને દરેક વસ્તુને પાછળ, દરેકની પાછળ એક તાત્પર્ય કે કારણ બતાડ્યું હતું કે કેમ અમારા ગુરુ છે. કાર્યક્રમનું નામ સાથ સંગાત. હું છું સાથી સંગાતી નીલમ દવે. તમારી માટે દર રવિવારની બપોરે 104.9 FM ફનેશિયા રેડિયો સાંભળતા રહો. On 104.9.

0: અને એકવાર ફરીથી તમારી સાથે 12થી 1નો સંગાત થશે, સાથ સાથે તમારી સાથે ઈશ્વરના આશીર્વાદ સાથે. અને એ કાર્યક્રમ પછી હું 1થી 2 હિન્દીમાં પણ કાર્યક્રમ કરી રહી હોઉં છું દર રવિવારે. શનિવારે મારો સાથ સંગાત તમારી સાથે હોય છે 12થી 3. જી હા, 12થી 3 હોય છે, હિન્દીમાં હોય છે, અને 2થી 3 જે હોય છે એ ગુજરાતી કાર્યક્રમ નહીં, પરંતુ એક કમ્યુનિટી આઉટરીચ માટે તમારી માટે હું ઘણી બધી માહિતી લાવતી હોઉં છું, નોન પ્રોફિટ ઇવેન્ટ્સની, એક્ટિવિટીઝની, અને ઘણા બધા સંસ્થાના પ્રતિનિધિઓ સાથે પણ વાતચીત થતી હોય છે દર શનિવારે.
1: ઘણા